0: 这个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地方是一个地
1: dai yotsu ti kor hiba ina ta tsawa rang no na yotsu nama ra la ju daba sa ju ganga ko adan ta mi wo dan yes ya wo ta dig ngi sul la nda da ge che yotsu de de ba ta dig no na dambo de che re zena dan de da la chen nga yo ba ge na ni dambo nda da ge che ga ya da cha ge ju hiba de ge dai yotsu de chen re ji sa ba ina nama ra la ju se ni o jinju na da jinju ma da jinju ra jinju la o de ye yin bi ge ka sul la kārdi chērī sēdī lī, anī mīndīṃ pēsīn rāt nīndī bīk tēnzhē kī tān rētā jī jāgī bā shūmbā yīnā anī kāyatā chākū kī chētī chākū kī rē sē ārī tā tī kī nō nā tāmbō jīnchū nāyī jī sī lī rētā kī chē kāyatā chākū kī chē jāgū kī pējī lā tsēndēn jī chmās lādēn jī sewi kasila ta chima ta zeni nyi paro nrewa chit nengi pare tenze yin di lo ta di kasila che kongshara rase na o zenden se ya nigen tanda yi tengi jinyu na rindu ten yin di lo nama rala chiyo se nini kaayda chagu chiyo di jani o oni zenden ji chima sewi di se lo zenden ta chima ti nyi paro lo ta nrewa chit nengi ruku yori o zenden ji chima se ani ladyon ji che hibi kasila che de che lo shetanga nganzo ta ladyon ki che dan ladeng che da adeng che mabo yo pa nani o che de kang che is na ladeng che che is o ti ga sala ladeng che che hi bi ga sala ladeng da che ni da paru la ka da cha ku che de nga so ma ja pa ina ane ladeng che is ni ko ka ga so so zo na bo ji cha ro ro wa o che de ladeng che che ba de ne te ko ma re ti de che da ladeng ni ji paru la ane de wa de go yo na ane de da che de ja go re ane de da che kang je sa na ladeng che ji ju na yin de la na ma ra la che se ni ane ladeng che che da Tetra Jinju Nai Jis Jesus. Then Jinju Mai Jis Guide the Jack of Jesus, then a Chundam Ji Hindongs, Nam Jin Yadab. Chundam Ji Hindongs, you gassela, Hindon, Chundam Sidney, Kagasu Jubicassela, Chundam Hindongs. You did Hindu the Chundan, you about the Tentacumundu. Then Chundam Ji Hind, Chundan the Hindon, you put on Jia the Duguana, and then Latin, Jerak Jaguari. And in Jerak Jagangerisena, Chundam Jundam Jinju Mai, Jotan Namarana Jersani. Ani kaya da jagu jyoti jani chendam jyo hindongs. O hindu di chendam na tenba yubi. O, dende nga sabu dente gari. Ani nam jyo nyada hibi gasala. Teka te kaya da jagu jyoti majana nam nyadas. Nam nyadas ayo disana. Ya tenyi di kaka soso na ji chani. Soso waka chino chani. Tenyi paru nreya de kanji ji yoba na nga zawa nyi gote kumari. Ta ti paru nyada te nana yoba. Nang ji nyada yoba. Tenji ji nga su nreya rabu ji dente gu yana. Ani dada ke cheja kuhun, dada ke kaansha rasana, nam seyan deki jinju maayin dila, ani namara la cheo seni, maay jis kaayda cha kuchu, nam chun nyadata. Oya, techirin na maag jis kaayda cha kuchu jo wari. Tene jinju raay jis la dada ke cheja jagi pa shumba yina, ani kaansha rasana, kaayda cha kuchu jo kuri, namara la cheo seni. Tab, teki pe la, ser jo pamba, o tenpa ngadar jo lo zawa tab. Ser jo pamba hibi kasa la, ani pamba te, jo sali jubi pamba ti. ओ तीन जिसले सेर चुप बंबा से तीन जिन जवाब दे जुगो गये ना लारेंग छेदी जगो गरे मरे जटाक छेदी जगो गरे और ना दी कसल जटाक चे कांजर रसे ना सेर से यंदे की जिंजू राय इंदे ला नमार राला चो से इन्हें काय द जगो की चो दे जाने अने सेर चो बंबा स ओ बंबा ते जो सेली टू बी को बंबा जीन बा ओ या दे दें गयो रे अने तेमा गादर चो लोचावा से दिलो ता लोचावा ते गादी चो लोचावा से ना तेमा गादर तुझे लोचावा ओ तीन तो तेमा आधा तो लोचा से तीन ही पर उन जाते जो पर ला अने डेटा के चेंडी जगो गए डेटा के चे कहाँ जा रहे से ना तेमा आ तर से आगे तर की जिंजू जाएं दिलो अने नमारा ला चेयर से निकाय ते जगो चेयर तेमा आधर जो लोचा वास से दिलो जे ताग अंग सोला ता केनी मास से मां था या ता की नी हा ही गो करो Yjitapa, Ejitapa, Tendigata, Chili Rang in the Hidimana de Solon, Lotzawas, Shizak Lotzawas, and the Jagalijaki. Why? And the Tema Matarse and the Nansota Pella, then the number Sanjiba Gutini, Tembasanamu, Chind, Nansu, Tarugutini, Logic Shumbetti, Yapaina, Tema Matarta, Shatarsia, rima nyi shu nyo wara. Ta tema nga dhara se dila tunga rambo chi yaga song tang nangyi shi pa yin na. Ani ngan son de pe jil song zeng gambo yi kasi la kadi se. Ani ta namba sanji pa ki chun to pe la thong mara ta son rambo chi teni. Ani rimba yin to, ani ti ji se la ta kongri ki ta si dang, ani cao, ani rin yin to, ani gyabu chuson de zang la sabo teso yi kasi la rimba tar ni tar gyabu lang da ma ji tuk par de la. Ani namba ki tenpa da ngan zo pe yi ki tar yori. Wata ti tirina taribiga tenpa tela tema ngadara se yaari. Wata jabu langdama gafsa la ta tenpa tela yang teni ke teni linga shu chenpoji pali yo se ni nga su loji yonra na yi. Di xipa yina ta tenri chadi yorwa. Di chansi la hana tenpa ki junra po ti tozi chi so ma shi. Waya, di indala ta tema ngadara ji lo zawa se na o tema ngadara tui ji ta lo zawa se. Di indala lo zawa te tema ngadara tui ji lo zawa yinpa. Wata ikin jawa te tengi yori. Tene di chala jyotsa nama ra la chee se ne, tene kaya da chakuk chee gan dhata chee te, yang kaang jisun jubare se ne, jinjo lai jisun yang jubare se. Ta tiki peche ji yapa yin na, bal jo te thun, kinsal jo dhweme tab. Bal dan te thun yin ji parula, kaya da chakuk chee shibin dhata chee di jani, ane bal jo te thun se ne, te thun de jo bali jo peke te thun yinpa. Ta ne kasala kaya da chakuk chee yagi bi jinsan karare se na, bala ke pake jinjo lai yin tel, ane nama ra la chee se ne kaya da chakuk chee yaware. Ane kinsal jo dhweme se, dhweme te ki chishin rabo te tenyong gandawa. Mubi mamba kan sawar shepi ki chi chi dan tenki ji dreamers o kinsal ji dreamers tenki dila o dreamers dan kinsal ni ji paru la njewa chi ki chi ki njewa de dhupa la njeta kche ya gogo re njeta kche kanshar se na kinsal ki jinju la yin dila ane namara la je se ni o kinsal ji dreamers da o de chari se na ane yosan namara la je ki pati ji peji go re ta tin chan la njeta kche gono la tenki chi nyingba de chari se na kaya da chakuk chote se kaya da chakuk chote jinju ka kāng nāng jī jīsīn jū pārē sī na, tāpā sā jī sī nī, jīn jū tā dāng, jīn jū pā dāng, jīn jū sā, tī jīsīl kāyatā chā kūk chīdī chō kūk rē sī ārē. Wā jīn jū sīn duwa, tā tī kī nō nō tāmbō jīn jū tā yī jīsīl kāyatā chā kūk chīdī chā wā, bē nā bē chī yī gē tāp, wā tē chī kāng rā tāp, yī gē tāng bē, tī nī jī pārū lān rā tāng bā lā, anī rā rā kī chī chā kūk rē. Ani dhata kche kaan siya paanar potek peki jinju taayindi lo, ani taba sa jyo se ni, ani kaayda chaga kche jago kore. Mato lo pe jyo se len rado, tini pe ge se yan ra tini japa ina, ani chega tini thotan jyo se te nor song bari, wan chu song bari. Tini te che kaan ra, te dan kaan ra ni kaan ra te kana yo ba se na, te so su yo ba, te lo yo pi. Ko ni gyo, tini tena tenpi gandre ya, tenpa se ba la, ani parla, ani dhata kche jago kore, dhata kche kaan siya ra se na, tui se yan degi jinju taayin dila, ane taba sa jyo se ni, ane tui che kaan rasi. O deri, ane chiri se dili, ane taba sa jyo se kasi la, da jinju taag jisi la, kaya da chakuk jyo jo so dili. Tene jinju paayi jisi la kaya da chakuk jyo jo wa, bena tenrib jyo kaangba asi. O kaangba taan tenri jinju parun riyaa tini, o kaangba te tenri ju kaangba yinba. Kaangba ti dapu tenri yinba. Tegin riyaa da tenpa shepa la, ane parugin riyaa da chak kaangshar rasi na, tenrib se yan degi jinju paayin dila, taba sa jyo se ni, kaya da chakuk jyo se ni. O tenrib jyo kaangba asi. O tenrib jyo kaangba asi. Tene bena kap jyo zemo da. O zemo de zhi zemo ma yinba, kap jyo zemo yinba. Arwa? O zemo de kap jyo zemo yinba. O ta te, gin riyaa da tenpa shepa la, ane kap yi kap jinju paayin dila, taba sa jyo se ni, ane kaya da chakuk jyo se ni. O kap jyo zemo asi. O tenrib jyo kaangba da. Tā tēlā ngā tō shirin chē nē, bē jī māngbō jī kānān chē kē rē. Tē jīn chū bāi jī sī kāyā tā chā kū chēn chū pā shī. Tā tēnē jīn chū sāi jī sī kāyā tā chā kū chē chō wā. Wā yā, nī chū nye mā sī, rī chū tē thūng tā pā. Nī chū nye mā hī bī kā sī lā, wā nye mā tē chō tāng rī lā sō kāng jē mā yīn pā, tē nī chū nye mā yīn pā. Wā yā, nye mā tē nī nye mā yīn pā. Tē tō nī tā nye mā Tene rii chi tetung teki jicha te rii yinba. Jio rii chi zibi ki tetung yinba. Tene indel ti pa gandriya wata dhapa la. Ani ndre dhak che kaanjia sana. Rasa ki rii ki jinju saa indela. Taba sa jio sebi ki thotan nangyo shini. Ani rii chi tetung sene te yaare. Waya. Tan deso te tozi ta diyaare. Tan dee kasa la yang. Ta jinju saa jisi le. Kaya ta chakuk chio jawa te ta. Shetan nga su tijin. Peshi mambu tongo re. Tan wii tan dee kasa la yang. Tokpa sena mandu. Nga su lo lan cha chi chiri se dilo. Ta jinju ta pa sa tesungi jisil kaya da chakuk chio yendu. O na jinju za mazi yangju la yangju ta da yangju sa siya. Nga su ta peke ki joa gano la yangju ta sa niyorwa. Ti indil ta yangju ta da sa ki jisil ka ten reja chi jagi pa shumba yina. Ani reja ki che kangjara rasa ba yina. O ta di kasa nga su sa hisha jitari. Jinju sa yi jisil kaya da chakuk chio yawande ngu tengi zon rabo chadi yori. Ta te mazi te ki shula yang yangju sa shumbi tse na. Kaalte taa tii kaasa la nredaa ki tiji jaguwa shuu na, ane kaanjaa rasa na, taba saa chuu se ni, te naayun shi ni, waa kaayda chaguk chuu di jaguk rasa. 가이드 자기 구체도 자 그랬어. 와. 대 인디로 단대랑 가서 베진 아버지 잡아 있나? 베나 로마 용지 레와스. 아더니 게리치 강바다. 로마 용지 레와 히비가서라 레와데 시 레와 임바스나. 로마 찌니자만 임바. 로마 용수 좁아 초마지 레와 임바. 로마 용지 레와 임바. 디노 로마 용세야 되다 레와세야 디니 바르는 레아드발라. 아니 데닥트 강셔르스나. 단디 가슬라 진주 코랑라다니 야나로 용 아스기 용지 진주 나테라다니 아니 강아 거세네 가다 나기 지설 가고 거자 거르세네 로마 용 거려서 들이 자는 죽여 말해 디 가슬라 로마 용 히비 가슬라 진주 나잖아 마제 디지설 양셔 아더니 사지제 사대지는 다 양주리 디인들 양주는 되지 니바가 최대 양된 거고 여러분 또 진주기 니바가 최대 된다 말해 디인들 양주도 강래잖아 양주 사인들 아니 사그 강대에서나 진주 사그 제 가이드 자극전 잡아 나이 니까서 양주 사태기야 가이드 자극전 된된 거고 니는 로마 용주를 와서니 왜 대자고 그래 근데 게리츠 컴바다 오 미라 게리스 생긴 것 때문에 못이지 컴바이 봤대 나도 된 거고요나 컴바데 시 컴바스는 게리츠 컴바이 봐 더보데 지죠 더보데 요즘 저 와도 때 봐시 봐라 단 제작 제자 그런 제작 강셔스나 오 게리 란드 볼에 가스 게리 히비가슬라 진주 가텔라 따지 마이 봐 디지스 양주 사텔라 다 그거리스 다 양주 사이 지선 강셔스나 오 다바 사쥐스니 오야 진주 사리스 찍바 찍종리 아니 가야 될 저 되자고 그래 오 게리 쪼 컴바 세야마도 게리 거 컴바스야 되는데 저는 저거 말해 와 된대인디로 어 진주 사이지스는 레다가 체제기들은 레다가 체제기가 맞아 가데 양주 사이업이 그 갑슬라 레다가 체제기나 디지스라야 아니 레다가 체가다 자꾸 주제그리스 단 너셔 땅깔 양주 사이지스 가야다 자꾸 주제와데 셔다가다 요노고 톨어야 된대인 봐 맞아 딘상 안 속에 이게 그 라는 거 놓나야 아니 셔 땅깔다 진도 못 오니 내가 또 배셔 땅이 말이 다 양주 사이지스 가야다 자꾸 주제와데 된대인나 원나 양주 다이지스는 어 아니 내가 체지 얘기 봤으나 다 강자를 쓰네 가서 내가 좋아지 담아이나 아 다때 진주 사이즈 가이드 적주 잡아다 찍받지 종래 고리랑라 보디 찍받지 종래 어 아니 진주 사이즈 가이드 적주 잡아 되게 양주 사이즈 가이드 적주 잡아다 휴르편아 아니 다바 사주스네 진주 다이지스를 어 내가 체지 가이드 적주 잡고이나 아니 대 휴라 양주 다이지스야 아 아니 내가 체지 제딜 가이드 적주 잡아다 고 휴르 고 기바스 다 텐젠이디라 다 다라그지슬 야나 양주 다그지슬 아니 제다그 체고한다나 가이다 자극지 다 토바데 아니 가서 니바도 니기바레 단도 토설내요 아니 키파 가시지 렌가와지 키바마요 봐 셔다가 용락 존다 버리 용게 화바다 가서 베지 다틸라 아니 짜스니 이제 짜더는 첸 된다 서데 벤첸 아 코르니가 그다 니테라 다 예바티 지바나 보지 샤디오리 베나 아 서데 벤첸 그 코레긴 제비거든이 아 내신 맞티 친지가 놓나 단 디가서 가르스운 여바리에서나 너 이니 다바나스 다자진지 제뉴 잡안 통 메죠 딘사 다자 문제비 파치를 제뉴 줘바 나야 제 옌다 뜨나 저랑 제바 제데기 리버 셈비 끝내 쮸 아람조르 쮸 꽈절 쮸 세니 코페지 디가서 페지 스스니 다 던데스운 但这个短大多多的起来是的了哦，大大个几十人在这个车盖的加就托盘的，一年空大把的做个农呢啊，阿尼盖的加个就这么的啊，忙不就通进都是，也那样大顶上大大门子别就大顶上了，可给那个牛阿个王给，俺做白米就大，可给加个当个农了啊，等你大大个可扎当的人给都可能娘你，阿尼小大个他没把个装着不就吃掉了哇，顶到顶上大大门子别是。다 딘상 몬치야 다라고 소토 그런 제가 말이스 문제비 진짜지 파치를 전혀 좋아나야스 다 다라여서 셔탄가라 다 다라여서 몬치야 타지 제라게 체디 제딜 가다 자꾸 쮸데 머저니 어 가다 자꾸 쮸데 자고도 셔탄가다 다는 나라라선생이 다라든 토나 지주 나라라 뜻은 기지스로 저거 와 다 다라 못어보만다 땅 땅바이나 아니 나라라 기지스로 가다 자꾸 쮸데 저러 그래 나마라라 쮸세 야로 아니 전혀 좋아나야 제 옌다더나 쮸랑 제바 쮸데힌 다 제 옌다더 도나 니가서 가다 자꾸 쮸 더 아니 제바시나 아니 진나 나라 쮸데드스 아니 리퍼센비즈나 아니 대나게 찬이야 너시나 아니 야분도스네 고리게 된데 공공도스네 아니 배제라야 끊쮸 까샤지 끊 나한테 끊 까디자 그쮸 끊쮸스 람쮸르쮸스네 아 다자기 때문에 봤더니 아 나도 고리금 코르고 놓는다 호마고 놓는 아니 좋아한다 말 치초도 좀 봐봐 람쮸스야 저러와 오 람쮸르스야 되게 진주라기지스라 양주 다 토비 원다 아니 람쮸르쮸스 아니 까짤쮸스야 와다 된데 숨이 그래 난 내 소대 시당 现在呢，控制个东西，啊，一年大把时间都在为钱呢，啊你。